વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે FM 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે મંગળવાર, શ્રાવણ માસ, દિનાંક 27, શક્ષમત 1948, એટલે કે તારીખ 18 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું જયંતિ ચાવડા હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

0: દર બુધવારે રાત્રે 8:15 વાગ્યે વિવિધ ભારતી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ પરથી સાંભળો.
1: પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકાર દ્વારા મહેસૂલી તલાટી અને પંચાયત તલાટીના જોબ કાર્ડ માટેની કામગીરીની વહેંચણી કરાઈ. આજે વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર રિસર્ચ ડે નિમિત્તે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેડિયાએ 30 વર્ષથી વધુ વયની તમામ મહિલાઓને નિયમિતપણે સ્ક્રીનિંગ કરાવવા અપીલ કરી. કચ્છમાં બંદીના ઘાસના મેદાનમાં કુદરતી રહેઠાણમાં રાજ્ય સરકાર દ્વારા 20 કાળિયાર છોડાયા. બોટાદમાં 44 લાખના હીરાની ચોરીના કેસમાં 3 આરોપીઓને ઝડપ્યા. અને ગાલે ટેસ્ટમાં ભારત આજે શ્રીલંકા પર સરસાઈ મેળવવા પ્રયાસ કરશે. સમાચાર વિગતવાર. ગુજરાત સરકાર દ્વારા મહેસૂલી તલાટી અને પંચાયત તલાટી કમ મંત્રીની કામગીરી તથા જવાબદારીઓ વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી અને જોબ ચાર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ ચાર્ટમાં ગ્રામીણ સ્તરે નાના મોટા 90-100 જેટલા કામો અને જો વિષય પ્રમાણે અલગ કરીએ તો કુલ 290 જેટલા પ્રજાલક્ષી કામોનો સમાવેશ થાય છે.
1: પંચાયત તલાટી કમ મંત્રી દ્વારા પંચાયત અધિનિયમ અને નિયમો અન્વયે ગ્રામ પંચાયત સચિવ તરીકે થતી તમામ કામગીરી અમને કરવાની રહેશે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વ્યક્તિગત વિકાસલક્ષી યોજનાઓ, ગ્રામ્ય કક્ષાએથી અમલીકરણની કામગીરી, વિવિધ પ્રમાણપત્રોની કામગીરી, ગ્રામ કક્ષાએ ગ્રામતળ, ગૌચર, પંચાયત હસ્તકની જમીન, દબાણ વિશેષની કામગીરી, જાહેર મિલકતો અંગેની કામગીરી.
0: જ્યારે મહેસૂલી તલાટીની જવાબદારી અંગે આ મુજબ જણાવ્યું.
1: આ જોબ ચાર્ટ પ્રમાણે મહેસૂલી તલાટીની કામગીરીમાં મહેસૂલના વિવિધ અધિનિયમો અને નિયમો, હિજરતી મિલકત, અશાંત ધારા અન્વયની તમામ કામગીરી, કેન્દ્ર કે રાજ્ય સરકારની જમીન સંદર્ભે જમીનના રેકર્ડ અને સર્વેને લગતી કામગીરી તથા પીએમ સ્વામિત્વ યોજના સંબંધિત કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
0: આજે વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર રિસર્ચ ડે નિમિત્તે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ અપીલ કરી કે રાજ્યની 30 વર્ષથી વધુ વયની તમામ મહિલાઓએ નિયમિતપણે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન અને 40 વર્ષથી વધુ વયની તમામ મહિલાઓએ ડિજિટલ મેમોગ્રાફી સ્ક્રીનિંગ કરાવવું જોઈએ અને શરીરમાં કોઈપણ અસામાન્ય ગાંઠ કે લક્ષણ જણાય તો તુરંત જ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા GCRIનો સંપર્ક કરવા અનુરોધ કર્યો. GCRI અમદાવાદના વર્ષ 2015-2025 આંકડા અનુસાર માત્ર વર્ષ 2025 જ સ્તન કેન્સરના 1541 નવા કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત વય જૂથ 41-50 વર્ષના 469 કેસ અને 51-60 વર્ષમાં 436 કેસ મહિલાઓના સામે આવ્યા છે. રાષ્ટ્રીય

0: કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામના અંદાજ મુજબ ગુજરાતમાં વર્ષ 2024 સુધીમાં કેન્સરના કુલ કેસોની સંખ્યા વધીને અંદાજીત 77,205 સુધી પહોંચી છે. કચ્છમાં બંદીના ઘાસના મેદાનના કુદરતી રહેઠાણમાં રાજ્ય સરકાર દ્વારા 20 કાળિયા છોડવામાં આવ્યા. ચિત્તા સંરક્ષણ સંવર્ધન પરિયોજના અંતર્ગત બંદી વિસ્તારમાં તંત્ર મજબૂત કરવા અને પર્યાવરણ સંતુલન જાળવવાના હેતુસર કાળિયાને મુક્ત કરાયા. જામનગરથી કચ્છ સુધી તેમને લાવવા અને નવા પર્યાવરણમાં અનુકૂલન સાધવા, વન્યજીવોને પકડવા અને સુરક્ષિત રીતે એકથી બીજી જગ્યાએ ખસેડવા માટેની બોમા પદ્ધતિનો ઉપયોગ કરાયો હોવાનું બંદી ગ્રાસલેન્ડના નાયબ વન સંરક્ષક નેવિલ ચૌધરીએ જણાવ્યું.
1: 15 ઓગસ્ટના રોજ વંતારા તરફથી આપણને 20 કાળિયાર વન્ય પ્રાણીઓ આપણને મળ્યા છે. આપણે એ સિવાય પણ ગુજરાતમાં અન્ય જગ્યાએથી, જેમ કે એકતાનગર સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક અને ઇન્દોરા પાર્ક ગાંધીનગર ખાતેથી, તેમજ ભાવનગર વિસ્તારમાંથી પણ 9 કાળિયારનો એક લોટ બન્ની ખાતે લાવેલા પણ છીએ. આમ જો ઓવરઓલ જોઈએ તો બ્લેકબકનું આપણે જે ઓગ્મેન્ટેશન છે એ નિયરલી 200 નંબરની આજુબાજુમાં અત્યાર સુધીમાં કરી લીધું છે.
0: અમરેલી તાલુકાના ચિત્તલ ખાતે શરૂ કરાયેલ વંદે ભારત સુપર એક્સપ્રેસ ટ્રેનનું ચિત્તલ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કસવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આધુનિક વંદે ભારત ટ્રેનની સુવિધાથી સૌરાષ્ટ્રના રેલ જોડાણને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની અને ડ્રેનેજ નિકાલની જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ માટે ઓડા દ્વારા કુલ 8.69 કરોડના 2 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. અમદાવાદ મહેસાણા હાઇવે પર આવેલા કલોલ ગ્રોથ સેન્ટરમાં સ્વામિનારાયણ ગુરુકુળ અને એસટી વર્કશોપ પાસે નીચાણવાળા વિસ્તારને કારણે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જતું હતું. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે ઓડા દ્વારા 310.27 લાખના ખર્ચે પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે નાંદોલી ગામ અને નજીકની સોસાયટીઓમાં ડ્રેનેજ તેમજ તળાવમાં આવતા વરસાદી પાણીના સુચારુ નિકાલ માટે ઓડા દ્વારા ખાસ ઇન્ફાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવી રહ્યું છે. આયોજન હેઠળ 559 લાખના ખર્ચે તળાવ કિનારે 3.0 MLD ક્ષમતાનું પંપિંગ સ્ટેશન તથા 3500 મીટર લંબાઈની ગ્રેવિટી અને પંપિંગ લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના મંડળના ચાંદોળિયા 1 અને 2 રેલવે મથકના પુનર્વિકાસનું 70% જેટલું કાર્ય પૂર્ણ થયું છે. અંદાજે 45 કરોડ રૂપિયાની આ પરિયોજનાના મારફતે મથક પર આધુનિક સુવિધા, ફૂટ ઓવરબ્રિજ તથા પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. ઉપરાંત દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો અને અન્ય યાત્રીઓની સરળ અવર જવર સુનિશ્ચિત કરવા માટે કુલ 5 લિફ્ટ રહેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક અને મેરવદર તથા પ્રાંસલા ગામની રૂબરૂ મુલાકાત લઈ સ્થાનિકો સાથે સંપર્ક સાધ્યો હતો. શ્રી માંડવીયાએ જણાવ્યું કે સરકારનો મુખ્ય ધ્યેય નાગરિકોની અગવડતા અને સગવડતામાં ફેરવવા અને સામાન્ય માનવીના નાના મોટા પ્રશ્નોનું સુખદ સમાધાન લાવવાનો છે. ગામના વિકાસ અને સમરસ પંચાયતે ગામની એકતા, સામૂહિકતા અને પ્રગતિનું પ્રતીક છે. ગામમાં સમરસતા જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. બોટાદના હીરા બજારમાં આવેલી ઓફિસમાંથી 44.11 લાખની કિંમતના 1,437 કેરેટ હીરાની ચોરીના કેસમાં પોલીસે એક યુવતી સહિત 3 આરોપીઓને ઝડપી લીધા છે. બોટાદ પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલા ઘટનાસ્થળે પહોંચી હતી અને વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. બોટાદ પોલીસની માહિતીના આધારે બાવડા પોલીસે રેલવે સ્ટેશન પર કોલ્ડન ગોઠવી 3 આરોપીઓને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું બોટાદ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું.
2: हमने बोटाद जिला में 3 स्पेशल टीम बनाई इसके लिए, जिसमें एक DYSP के अंडर की टीम, एक LCB और एक लोकल पुलिस स्टेशन. तो जैसे पता चला कि ये ट्रेन अहमदाबाद की तरफ जाने वाली है तो मैंने तुरंत ही अहमदाबाद SP साहब को संपर्क किया. आगे की कामगिरी इन्होंने इतने अच्छे से पूर्ण की कि ये जो लोग हैं वो एक बावला पुलिस स्टेशन जहाँ ये ट्रेन रुकती है और वहाँ रुकने के बाद इनको पूरी तरह से कॉर्डन करके और इन आरोपियों को पकड़ लिया.
0: રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 115 તાલુકામાં મધ્યમથી હળવો વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યા પૂરા થતાં 24 કલાકમાં 115 તાલુકામાં પડેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુરમાં 1.5 ઇંચ, પારડીમાં અને ડાંગના સુબીરમાં 1-1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત

0: રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 23 ઓગસ્ટ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ, નર્મદા અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ આપ્યા હોવાનું હવામાન વિભાગના વડા એકે દાસે જણાવ્યું હતું.
1: अभी जो हमारा तटीय क्षेत्र में पवन का जो दिशा रहेगा मेनली साउथ वेस्टर्ली रहेगा. विंड स्पीड थोड़ा स्ट्रांग रहेगा 20 से 25 नॉट और गस्टिंग जो स्पीड रहेगा 30 नॉट तक जाने का संभावना रहेगा. अभी सी कंडीशन रफ टू वेरी रफ होने का संभावना है. ठंडा शावर का भी संभावना रहेगा. स्क्वाली विंड के साथ जो स्ट्रांग विंड रहेगा 45 to 55 किलोमीटर प्रति घंटा से लेकर 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. गुजरात रीजन के दोनों तटीय क्षेत्र है जो
0: ક્રિકેટમાં ગાલેમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ભારત શ્રીલંકા સામે પોતાની લીડ વધારવાનો પ્રયાસ કરશે. ત્રીજા દિવસના અંતે ભારતે 178 રનની નોંધપાત્ર લીડ મેળવી છે. ભારતીય બોલરે પ્રથમ ઇનિંગમાં યજમાન ટીમને 284 રનમાં ઓલઆઉટ કર્યું હતું, જેમાં માનવ સુથારે 4 અને રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા માટે સોનલ દિનુશાએ તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. અગાઉ ભારત પહેલી ઇનિંગમાં 462 રનમાં ઓલઆઉટ થયું હતું. શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ 23મી તારીખે કોલંબોમાં રમાશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકાર દ્વારા મહેસૂલી તલાટી અને પંચાયત તલાટીના જોબ કાર્ડ દ્વારા કામગીરીની વહેંચણી કરાઈ. આજે વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર રિસર્ચ ડે નિમિત્તે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ 30 વર્ષથી વધુ વયની તમામ મહિલાઓને નિયમિતપણે સ્ક્રીનિંગ કરાવવા અપીલ કરી. કચ્છમાં બંદીના ઘાસના મેદાનોના કુદરતી રહેઠાણમાં રાજ્ય સરકાર દ્વારા 20 કાળિયા છોડાયા. બોટાદમાં 44 લાખના હીરાની ચોરીના કેસમાં 3 આરોપીઓને ઝડપ્યા. અને ગાલે ટેસ્ટમાં ભારત આજે શ્રીલંકા પર સરસાઈ મેળવવા પ્રયાસ કરશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત આજે નવી દિલ્હીમાં 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકની યજમાની કરશે. ઝારખંડ સરકારે જેએસએસસી સીજીએલ 2024 પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો. કતારમાં રહેતા ભારતીયો માટે યુપીઆઈ દ્વારા ઘરે પૈસા મોકલવાની સુવિધા શરૂ. સંયુક્ત રાષ્ટ્ર મિશન હેઠળ દક્ષિણ સુદાનમાં તૈનાત 200થી વધુ ભારતીય શાંતિ રક્ષકોને સંયુક્ત રાષ્ટ્ર ચંદ્રકોથી સન્માનિત કરાયા. બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશીપમાં ભારતના આયુષ શેટ્ટીએ પુરૂષોની સિંગલ્સમાં મોટો ઉલટફેર સર્જી ચીનના શી યુચીને હરાવ્યો. અને એફઆઈએચ મહિલા હોકી વિશ્વકપમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. સમાચાર વિગતવાર. ભારત આજે નવી દિલ્હીમાં 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકની યજમાની કરશે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: कार्यक्रम का आयोजन भारत की ब्रिक्स की अध्यक्षता के अंतर्गत किया जाएगा. इस वर्ष इस सम्मेलन का विषय लचीलापन, नवाचार, सहयोग और स्थिरता का निर्माण है. पर्यावरण, वन और जलवायु मंत्रालय ने कहा है कि यह बैठक ठोस चर्चा, सहमति को बढ़ावा देने और पर्यावरण सहयोग को सशक्त बनाने के लिए एक मंच प्रदान करेगी. मंत्रालय ने बताया है कि ब्रिक्स की अध्यक्षता के हिस्से के रूप में भारत ने ब्रिक्स पर्यावरण कार्य समूह के अंतर्गत वरीयता वाले 4 क्षेत्रों की पहचान की है. वरीयता के इन क्षेत्रों में सतत जीवन शैली को बढ़ावा देना, वन संवर्धन, जंगल की आग का प्रबंधन और आपदा लचीलापन, चक्रीय अर्थव्यवस्था तथा अनुकूलन शामिल है.
0: झारखंड में जीपीएससी और जेएसएससी उम्मीदवारों द्वारा 24 दिवस सुधी चालेला विरोध प्रदर्शन बाद राज्य सरकारे जेएसएससी सीजीएल 2024 परीक्षा ने टीडीपीएल एजेंसी द्वारा लेवामां आवती तमाम स्पर्धात्मक परीक्षाओं रद्द कर दीधी छे. મુખ્યમંત્રી હેમંત સોરેને ગઈકાલે સાંજે એક ખાસ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે 2014થી ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવામાં આવતી ભરતી પરીક્ષાઓની વ્યાપક તપાસનો પણ આદેશ આપ્યો છે. વિદ્યાર્થી નેતા પિયુષકુમારે જણાવ્યું કે આ નિર્ણય ફક્ત પહેલું પગલું છે. તેમણે ઉમેર્યું કે 11થી 13મી જીપીએસસી પરીક્ષાઓ ફરીથી લેવાની અને સીબીઆઈ તપાસની માંગ હજુ બાકી છે. વિદ્યાર્થીઓએ જાહેરાત કરી કે તેઓ બાકીની માંગણી પર વિચાર કરશે અને તેમના આગામી પગલાં નક્કી કરશે. કતારમાં રહેતા ભારતીયો માટે યુપીઆઈ દ્વારા ઘરે પૈસા મોકલવાની સુવિધા શરૂ કરાઈ છે. કતારથી ભારતમાં યુપીઆઈ સંચાલિત પોસ્ટ ટ્રાન્સફર પર આધારિત રેમિટન્સ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા

0: કતારમાં રહેતા ભારતીય સમુદાયના સભ્યોને કતાર પોસ્ટ આઉટલેટ્સ દ્વારા ભારતમાં યુપીઆઈ સક્ષમ બેંક ખાતાઓમાં સીધું ભંડોળ મોકલવાની મંજૂરી આપે છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: સંચાર મંત્રાલયને કહા કે યે સેવા સીમા પાર સે ધન ભેજને કે લિયે એક ત્વરિત સુરક્ષિત સુવિધાજનક ઓર સુલભ ચેનલ પ્રદાન કરતી હૈ. ઇસસે વિશેષ રૂપ સે કતર મે રહેને વાલે બડે ભારતીય સમુદાય ઓર ભારત મે ઉનકે પરિવારોં કો લાભ હોગા. યે પહેલ ડાર્ક નેટવર્ક કી વ્યાપક પહોંચ કો ભારત કે ડિજિટલ સાર્વજનિક ઢાંચે કે સાથ જોડતી હૈ. ઇસસે સીમા પાર સે ધન ભેજને કે લિયે એક કુશલ ઓર સુવિધાજનક ચેનલ પ્રદાન કિયા જા સકેગા. મંત્રાલય ને બતાયા કે યે સેવા કતર પોસ્ટ, ઇન્ડિયા પોસ્ટ, યુનિવર્સલ પોસ્ટલ યુનિયન કે ઇન્ટર કનેક્શન પ્લેટફોર્મ UPI और NPCI International Payments Limited NIPL के सहयोग से विकसित की गई है.
0: કેરળના વિન્ઝિઝામ બંદર પરથી સીધી નિકાસ અને આયાત કામગીરીનો આજથી પ્રારંભ થશે. મુખ્યમંત્રી બી ડી સતીશન આજે આ સેવાનું ઉદઘાટન કરશે. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. સાંભળીએ અંગે અમારા સંવાદદાતાનો અહેવાલ.
2: વિઝિઝમ સમુદ્રી બંદરગાહ અબ તક મુખ્ય રૂપસે એક અંતરરાષ્ટ્રીય ટ્રાન્સશિપમેન્ટ કેન્દ્ર કે તોર પર કામ કર રહા થા, જહાં મધરશિપ કહે જાને વાલે બડે જહાજો સે આને વાલે કન્ટેનર કો આગે લે જાને કે લિયે છોટે જહાજો મે સ્થાનાંતરિત કિયા જાતા થા. ઇસ બંદરગાહ કો 17 જુલાઈ કો નિર્યાત ઓર આયાત કે લિયે મંજૂરી મિલી થી. શરૂઆત મે વિઝિઝમ બંદરગાહ સે સિર્ફ ફુલ કન્ટેનર લોડ કાર્ગો કા આયાત નિર્યાત હોગા. તિરુવનંતપુરમ સે સ્મિતિ એમ પલુરુથી કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન હેઠળ તૈનાત 200થી વધુ ભારતીય શાંતિરક્ષકોને સંયુક્ત રાષ્ટ્રચંદ્રકોથી સન્માનિત કરાયા છે. સંયુક્ત રાષ્ટ્ર મિશન દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવાયું છે કે જુબામાં 6 મહિલાઓ અને 7 સ્ટાફ અધિકારીઓ સહિત 210 ભારતીય શાંતિરક્ષકોને તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ સંયુક્ત રાષ્ટ્રચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે. મિશને તેને ભારતના બ્લુ હેલ્મેટ માટે ગર્વની ક્ષણ ગણાવી છે. મિશને જણાવ્યું હતું કે કટોકટી, તબીબી કટોકટી અને જીવન બચાવ કામગીરી દરમિયાન ભારતીય શાંતિ રક્ષકોની હિંમત અને માનવતાવાદી કરુણા જીવન બચાવવા અને શાંતિ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ભારત સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા કામગીરીમાં ગણવેશધારી કર્મચારીઓનો ફાળો આપનાર બીજો સૌથી મોટો દેશ છે. હાલમાં વિવિધ દેશોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા કામગીરીમાં ભારતના 155 મહિલાઓ સહિત 4200થી વધુ લશ્કરી અને પોલીસ કર્મચારીઓ તૈનાત છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર 14 ઓગસ્ટ સુધીમાં ખરીફ પાકનો વાવણી વિસ્તાર 1,000 લાખ હેક્ટરથી વધુ થયો છે. 379 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગર, 184 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં તેલીબિયા અને 172 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં બરછટ અનાજનું વાવેતર થયું છે. તે જ સમયે કપાસનો વાવેતર વિસ્તાર 107 લાખ હેક્ટરથી વધુ અને કઠોળનો વાવેતર વિસ્તાર 108 લાખ હેક્ટરથી વધુ છે. શેરડીનો પાક 58 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં, જ્યારે શણ અને મેસ્તાનનો પાક 6 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં થયો છે. દિલ્હીમાં મેડિકલ યુજી અને પીજી બેઠકોની સંખ્યા વધારવામાં આવશે. દિલ્હી સરકારે અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને સુપર સ્પેશિયાલિટી મેડિકલ સીટોના તબક્કાવાર વિસ્તરણ માટે તબીબી શિક્ષણ ક્ષમતા વધારવાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ સરકાર 3 સ્તરીય પ્રયાસો હાથ ધરશે. આ પહેલ હેઠળ અંડર ગ્રેજ્યુએટ સ્તરે 390 બેઠકોનો ઉમેરો થશે. BDS બેઠકોની સંખ્યા 50થી વધારી 70 કરવાનો પ્રસ્તાવ છે, સાથે 80થી વધુ અનુસ્નાતક બેઠકો વધારવાનો પ્રસ્તાવ છે. દિલ્હીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર પંકજકુમારે સિંહે જણાવ્યું કે તબીબી શિક્ષણનો વિસ્તાર કરવાનો ઉદ્દેશ દિલ્હીના નાગરિકોની સેવા કરવા માટે પ્રશિક્ષિત ડોક્ટર અને નિષ્ણાતોનો ટકાઉ સમૂહ બનાવવાનો છે. બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશીપમાં ભારતના 21 વર્ષીય આયુષ શેટ્ટીએ પુરૂષ સિંગલ્સના પહેલા રાઉન્ડમાં મોટો ઉલટફેર સર્જતા ચીનના શી યુચીને 21-14, 13-21, 21-19થી હરાવ્યો છે. પીવી સિંધુ અને મહિલા ડબલ્સની જોડી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદ પણ મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. મહિલા ડબલ્સમાં કવિપ્રિયા સેલ્વમ અને સિમરન સિંધીની જોડી સ્પેનિશ જોડીને 22-20, 21-14થી હરાવી છે. આજે સ્પર્ધાના બીજા દિવસે પુરૂષ સિંગલ્સમાં લક્ષ્ય સેન પ્રથમ રાઉન્ડમાં

ઓસ્ટ્રિયાના ખેલાડી સામે રમશે. એફઆઈએચ મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારત આજે પુલ ડીની પોતાની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે રમશે. ઉલ્લેખનીય છે કે ભારતે ચીન સામે 2-2થી ડ્રો સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ઇંગ્લેન્ડ પુલ ડીમાં ટોચ પર છે, જ્યારે ભારત અને ચીન સમાન પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. દરમિયાન પુરૂષ હોકી વિશ્વકપમાં ભારત ઇંગ્લેન્ડ

0: હોકી વિશ્વકપમાં ભારત ઇંગ્લેન્ડ સામે 2-4થી હારી ગયું છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
1: નમસ્કાર. ગુજરાત સમાચારે કોકરોચ પછી હવે નવી દિબાંગી નક્સલ પાર્ટીને મુખ્ય શીર્ષક બનાવી છે, જ્યારે સંદેશ જૂના વાહનો માટે ફરી E10 ઇંધણનો ઉપયોગ કરોને હેડલાઇન બનાવી છે. નવગુજરાત સમયે ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર અને લોકસભાના 251 અને રાજ્યસભામાં 75 સામે ગુનાહિત કેસ જેવા સમાચારને પ્રથમ પાને છાપ્યા છે. દિવ્ય ભાસ્કરે દીપકે મોહરૂ છે, અડધાથી વધુ ફોલોઅર્સ વિદેશી, ભ્રમ પેદા કરીને યુવાનોને સરકારથી દૂર રાખવાના પ્રયાસોની સાથે ભાજપની નવી ટીમમાં 12 મહિલા, 7 લઘુમતી અને 6 નવા મહામંત્રી, ગુજરાતમાંથી 4 સામેલના સમાચાર પહેલા પાને છાપ્યા છે. સ્થાનિક સમાચારમાં જોઈએ તો 10 સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટથી મુક્ત કરાયા, 190 કરોડના ફ્રોડના સૂત્રધારની ધરપકડ. બ્રેસ્ટ કેન્સરના કેસમાં 2 વર્ષમાં 12% વધારો, 32% 41-50 વયજૂથના. અને દાહોદમાં બોગસ સરકારી કચેરી કૌભાંડમાં ઈડીની કાર્યવાહી, 22.70 કરોડની મિલકતો જપ્ત જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત આજે નવી દિલ્હીમાં 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકની યજમાની કરશે. ઝારખંડમાં સરકારે જીએસએસસી સીજીએલ 2024 પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો. કતારમાં રહેતા ભારતીયો માટે યુપીઆઈ દ્વારા ઘરે પૈસા મોકલવાની સુવિધા શરૂ. અને એફઆઈએચ મહિલા હોકી વિશ્વકપમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ક્રિશ ફિલ્મનું આ ગીત. સ્વર આપે છે ઉદિત નારાયણ અને શ્રેયા ઘોષાલે, સંગીત છે રાજેશ રોશનનું અને ગીતકાર છે નાસિર ફરાઝ.

0: स्टूडेंट ऑफ द ईयर, ये था फिल्म का नाम।
1: 93.9 मेगाहर्ट्ज़ पर आप सांभळी रह्या छो विविध भारतीनू वडोदरा केन्द्र वडनेरकर ज्वेलर्स टाइम। અત્યારે સવારના 8:45 થઈ છે। વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ। વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા।
2: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
3: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
2: એમ કે ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
4: પૂજા પ્લસ,
5: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
6: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
5: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।
4: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
3: આર્કે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
3: યે હે આર્કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
7: પહેલે પડદે કી જગમગાતી દુનિયા કે અભિનય કી સાદગી ઓર સંવેદના સે સજી એક બેમિસાલ જોડી, યશપાલ શર્મા ઓર પ્રતિભા શર્મા।
8: યશપાલ જી की एक बहुत अच्छी नेचर है, की मतलब फॉरगिव कर देते हैं चीजों को।
7: सुनिए उनके जीवन, संघर्ष, अभिनय और अनकहे किस्सों की दिलचस्प दास्तान।
9: मैं अगले दिन आशुतोष गवारीकर से मिलने गया, उन्होंने घूम घूम करके 3.5-4 घंटे सिर्फ स्टोरी सुनाई मुझे। रोल जब मैं सुन रहा था तो मुझे लगा यार ये जो लाखा का रोल है ना, ये सबसे बढ़िया रोल, नेगेटिव है, प्यार करता है, जलता है, फिर चेंज हो जाता है, सब सुधर जाता है, फिर मैच जितवाता है, तो मतलब काफी वेरिएशन थी।
7: सेल्यूलॉइड के सितारे, 18 अगस्त शाम 4 बजे सिर्फ विविध भारती पर।
9: कि हम तुम चोरी से बंधे एक डोरी से, जयो कहा से हुजूर।
0: विविध भारती से इस वक्त आप सुन रहे हैं प्रोग्राम चित्रलोक।

0: किया उन्होंने। उसके बाद एक झुंझवारियासी जो मैंने नाटक किया उसमें से बहुत ही बेहतर काम उन्होंने किया,
1: एक निर्देशक और एक प्राध्यापक।
0: तो उनको लगा था कि भाई अब बड़ा कुछ 45-50 साल का कोई बुजुर्ग आएगा
1: जी।
0: तो उनको लगा कि ये क्या करेंगे, ये तो हमसे भी छोटा बच्चा लग रहा है।
1: एक बेमिसाल हस्ती पद्मश्री प्रोफेसर वामन केंद्रे।
0: तो हमें भी तो नाटक इसीलिए करना है कि हमें ये सारी विसंगतियां है, ये जो दीवारें खड़ी करना है, इससे क्या बनने वाला है।
1: उजाले उनकी यादों के 16 अगस्त से 6 सितंबर हर रविवार शाम 4 बजे सिर्फ विविध भारती पर।
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે પૂજા પ્લસ।
3: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
3: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।
5: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે, અને આ એટલે જ આ બંને સીઝન ને ખાસ બનાવે છે પૂજા પ્લસ।
6: અહીં ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ હેલ્લો વિવિધ ભારતી, ને પ્રસ્તુત કરતા છે શ્રી પાયલ શર્મા.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્કે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હે આર્કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર
3: ડિઝાઇનર.
5: અરે આરકે બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ, આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આરકે બ્લાઇન્ડ્સ, ઓફિસ આપકી સજાવટ હમારી. યે હે આરકે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આરકે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, 5 સ્ટેશન, 4 રસ્તા, દાંડિયા બજાર, વડોદરા. કોલ 9825027525.

0: હેલો વિવિધ ભારતી,
1: કેમ છો પહેલ મેડમ?
0: હું સારી છું.
1: હું પણ મજામાં છું.
0: જી,
1: હા, લાસ્ટ ટાઈમ તમારી સાથે વાત થઈ હતી.
0: મને તો ઓળખાણ પડી ગઈ તમારા અવાજથી, પણ તમારે શ્રોતાઓને પોતાનો પરિચય આપવો પડશે.
1: હા, આપીશ, 100% આપીશ. ગિરીશભાઈ બોલું, કાર્લીબાગથી.
0: જી ગિરીશભાઈ, કેમ છો તમે?
1: એકદમ મજામાં છું. અને લાસ્ટ ટાઈમ તમે મારી ફરમાઈશ આપી હતી,
0: જી,
1: એ ગીત સાંભળીને બી ખૂબ આનંદ થયો.
0: ગિરીશભાઈ, તમારે

0: તમારું ગુલઝાર સાહેબ વિશે શું મંતવ્ય છે?
1: ગુલઝાર સાહેબ એક માત્ર ગીતકાર છે કે એવું નહીં, પણ એક વ્યક્તિ તરીકે પણ સારા છે. અને એમના જે સોંગ કે ડાયલોગ્સ છે કોઈ પણ મૂવીમાં એ મને બહુ જ ગમે છે. કારણ કે એમના જે ડાયલોગ છે એ પણ એકદમ ઇફેક્ટિવ હોય છે, આપણને અસર કરે એવા હોય છે. અને એના જે સોંગ્સ હોય છે એમના એ પણ એકદમ મિનિંગફુલ હોય છે, જે સાંભળીને આપણને ખૂબ ખૂબ આનંદ આવે અને ઘણું શીખવા જાણવા મળે એવા એકદમ ઇફેક્ટિવ સોંગ છે એમના. અને મને પહેલેથી જ ગમે છે ગુલઝાર સાહેબ.
0: જી, અને આપણો દિવસ ગુલઝારિયતમાં બદલાઈ જાય આખો દિવસ જયારે એમને સાંભળ્યો.
1: જી જી જી. અને એકચ્યુઅલી જયારે પણ એમનો કોઈ પણ ના માનો કે એમની બર્થડે છે કે કંઈ પણ હોય અને એમને જો સોંગ્સ વાગતા હોય ને તો મારે આખો પ્રોગ્રામ પૂરેપૂરો સાંભળવો પડે. એ પછી યાદો કે મહેફિલ હોય કે આજ કે ફનકાર હોય, હું કાયમ સાંભળું. કારણ કે એમના ગીતો સાંભળવાની મને ખૂબ જ ગમે છે. એમનું જે પરિચય મૂવી હતું, પછી કિનારા હતું, ઘણા પિક્ચરો, ઘણા એવા સરસ પિક્ચરો હતા જેના સોંગ્સ એમણે બહુ સરસ લખ્યા છે.
0: બહુ જ સરસ લખ્યા છે. જી, તો આજના દિવસે એમને આપણે જન્મદિવસની શુભકામનાઓ આપવાની છે ગિરીશભાઈ.
1: ચોક્કસ ચોક્કસ. અને ગુલઝાર સાહેબને તો હું ખરેખર જન્મદિવસની એટલી બધી શુભેચ્છાઓ પાઠવું છું કે ભગવાન એમના આવા આ રીતનું એમનું ચાલુ રાખે, એમના ગીતો અમને વારંવાર સાંભળવા મળે અને આગળ બી આપણે એમને એન્જોય કરીએ એમના ગીતોને. અને વિવિધ ભારતી એના માટે તો છે જ, કારણ કે જૂના ગીતો સાંભળવા માટે વિવિધ ભારતી નંબર વન ચેનલ છે.
0: જી, અને એવું કહેવાય છે ને કે હૃદય પર મલમ લગાવી હોય એવા એમના શબ્દો હોય છે એમની ગીતો. ડાયલોગ્સ
1: અમારા ગાવને ઠંડક આપે એવા ગીતો હોય છે.
0: હાજી, બસ સાચી વાત છે.
1: આપણા લાઈફના થોડા પ્રોબ્લેમ હોય ને તો એમના સોંગ માંથી આપણને ઘણું શીખવા મળે. લાઈફને લગતા પણ કેટલા બધા એમના સોંગ ઇફેક્ટિવ છે એ તો મને આમ સાંભળ્યા પછી એવું થાય કે એના ખરેખર સાંભળવા જેવા હોય છે ને એમાં ઘણું બધું જ આપણને જાણવા મળે છે.
0: એવું કહેવાય ને વેદનાને વાચા આપી દીધી, આપણી વેદનાને એમણે વાચા આપી દીધી હોય એવું લાગે છે. જી,
1: આપણી પર્સનલ લાઈફને ઇફેક્ટ કરે એવા સોંગ હોય તો આપણને લાગે કે નહીં આપણને જે તકલીફ આપણને છે એનું સોલ્યુશન પણ એમના શબ્દોમાં છે.
0: સાચી વાત છે. જી, તો ગિરીશભાઈ આજે કયું ગીત સાંભળશો? આજે ગુલઝાર સાહેબનો બર્થડે છે.
1: ગુલઝાર સાહેબના એમાં તો મને પરિચયનું જ સોંગ સંભળાવી દો ને આજે. મુસાફિર હું યારો.
0: ઓકે જી.
1: ના ઘર હે ના ઠિકાના. અને એ સિવાય બી કોઈ હોય તો પણ સંભળાવશો તો વાંધો નહીં, કોઈ પણ સોંગ મને ગમશે.
0: જી, તો
1: અહેલ મેડમ એક બીજી વાત તમને કહેવાની. તમને ખબર છે વિવિધ ભારતીનો હું જૂનો ચાહક છું અને વિવિધ ભારતીના તમામ પ્રોગ્રામ સાંભળું છું. એ પછી છાયા ગીત હોય, હેલો વિવિધ ભારતી હોય, હેલો ફરમાઈશ હોય કે યાદો કી મહેફિલ હોય કે જયમાલા હોય, આ નાનપણથી હું સાંભળું છું. જયારે વિવિધ ભારતી શોર્ટવેવ પર આવતું હતું ત્યારે FM નતું, મીડિયમ વેવ પણ નતું. મીડિયમ વેવ હતું પણ શોર્ટવેવ પર આવતું હતું ત્યારનું હું સાંભળું. અત્યારે FM તો જોવાનું જ ના હોય, ક્લેરિટી બી સરસ હોય, પણ આટલા વર્ષોથી હું સાંભળું છું અને મને ખૂબ આનંદ થાય છે.
0: હાજી, અને તમને તમારો અવાજ સાંભળીને કેવું લાગે હેલો વિવિધ ભારતી પ્રોગ્રામમાં?
1: એના માટે તો હું એટલો બધો એક્સાઇટેડ હોઉં છું જયારે પણ મારું સોંગ આવે ને તો મેડમ મને ખરેખર એવું થાય કે મારો અવાજ ખરેખર કેવો છે. મને તો સારો લાગે છે પણ બીજા શ્રોતાઓને કેવો લાગે છે એ જાણવાની મને બહુ જ ઈચ્છા થાય કે ભાઈ કોઈ. અને મારા જે ફ્રેન્ડ સર્કલ છે, મારા જે લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું કે મૃણાલભાઈ સહેવાલે, અરવિંદભાઈ સોની, દેવાંગભાઈ, આ બધા જ સાંભળતા હોય છે મારા ગીતો, તો એ લોકો પણ કહે છે કે નહીં ભાઈ તમે બહુ સરસ વાત કરે ને અવાજ પણ સરસ છે. એટલે એ મને ખૂબ આનંદ થાય છે કે ભાઈ ચાલો મને મને મારા અવાજને મને ખબર પડે છે કે ભાઈ કેવો છે.
0: જી
1: બરાબર.
0: હાજી, તો આ જ રીતે સાંભળતા રહો.
1: હા,
0: હે ને. અને આવી રહ્યું છે આપની પસંદગીનું ગુલઝાર સાહેબનું ગીત, રાઈટ?
1: હા, કોઈ બી ચલેગા.
0: જી જી, તો સાંભળતા રહો વિવિધ ભારતી. નમસ્કાર.
1: નમસ્કાર, આવજો.

કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: हेलो विविध भारती.
1: हाँ पायल भाई नमस्कार. किशोर भाई सांतला वगोड़िया रोड रत्नभवन रेसिडेंसी पर
0: जी नमस्कार. केम छो तमे?
1: બસ મજામાં.
0: વાઘોડિયામાં ઘણું પાણી આવી ગયું તેવું અમે સાંભળ્યું.
1: ના, વાઘોડિયા રોડ ઉપર અમારું છે.
0: જી, એટલે તમે બચી ગયા એમ ને?
1: એટલે પાણી નથી આવ્યું. વાઘોડિયા રોડ આ ઓગસ્ટ મહિનામાં બે તહેવાર આવે છે. 15મી ઓગસ્ટ
0: હાજી
1: અને જન્માષ્ટમી.
0: હાજી,
1: એ બંને તહેવારોની દરેક વિવિધ ભારતીય સાંભળતા શ્રોતાજનોને હાર્દિક શુભકામના.

0: જી આપને પણ અમારા વતી શુભકામનાઓ.
1: હવે આપણે સ્વતંત્ર પર્વ ઉપર નિમિત્તે એક ગીત છે દેશપ્રેમીનું.
0: હાજી.
1: મેરે દેશપ્રેમીઓ આપસ મેં પ્રેમ કરો દેશપ્રેમ.
0: જી.
1: બીજું તો મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મંગતી.
0: ઓકે જી વાહ, બંને ગીતો બહુ જ સરસ તમે કયા છે અમને. અને આખું અઠવાડિયું જે છે આપણે દેશભક્તિના રંગમાં રંગાયેલા રહેશું. ઓકે કિશોરજી, તો આવી રહ્યું છે આપની પસંદગીનું આ ગીત. નમસ્કાર.
1: નમસ્કાર.
2: નફરત

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરું, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકરનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વગ

0: ઘોડિયા રોડ, વડોદરા.
1: દર બુધવારે રાત્રે 8:15 વાગ્યે વિવિધ ભારતી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ પરથી સાંભળો.
2: પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
3: હેલો વિવિધ ભારતી.
4: હેલો વિવિધ ભારતી.
3: હા જી, હેલો.
4: હા, મેં સલીમ બાત કર રહા હું, પાયલ મેડમ.
3: અરે, કિતને દિનો બાદ ફોન લગા આપના તો.
4: મેડમ, મેરા ફોન હી નહીં લગતા તો. બેસ્ટ સે બેસ્ટ બતા બતા કરતે તા, બહોત મહેનત કરની પડતી હૈ મેડમ મેરે. અબ જાકે સફળતા હોઈ હૈ. જલ પે સર સે બાત કરી થી, આપ આપસે કરે બાત, અગલી હફતે કરની થી હું કહી.
3: બઢિયા બઢિયા.
4: લગા હી નહીં ફોન.
3: અચ્છા જી, ઓર ક્યા હાલ હૈ?
4: ઠીક હૈ મેડમ, આપકે કેસા હાલ હૈ?
3: બસ શુકર હૈ. આપ સુનાઈએ, કહાં રહેતે હૈ વૈસે આપ?
4: નવાપુરા મેડમ.
3: અચ્છા,
4: નવાપુરા.
3: અભી આપ કૈસે સુનતે હૈ રેડિયો? આપકે પાસ રેડિયો હૈ ટ્રાન્ઝિસ્ટર ઓર ફિર મોબાઈલ એપ સે?
4: મેડમ, મેં એક તો પહેલી વાત તો મારે ઘર પે રેડિયો ભી હૈ, લાઇટ વાલા.
3: અચ્છા,
4: ટ્રાન્સમીટર ભી હૈ મેરે પાસ, સેલ વાલા. ઓર મેં બટન વાલા મોબાઈલ કા ભી ઇસ્તેમાલ કરતા હું, ઉસપે ભી સુન લેતા હું.
3: અચ્છા, બઢિયા હૈ.
4: રહેતા હું ના તો બટન વાલા ફોન મેં સુન લેતા હું.
3: અચ્છા,
4: હા લીજે, મેરે ભાઈ સે ભી બાત કીજીએ અફઝાલ સા.
5: હેલો વિવિધ ભારતી.
3: હેલો, કૈસે હૈ આપ?
5: બહુ અચ્છા હું મેડમ, આપ તો બહુ દિનો સે બાત બાત હો રહી હૈ.
3: વહી વહી, મેં ભી સોચ રહી થી, મેં વહી સોચ રહી થી કે આપ લોગો કા ફોન આયેગા તો કોઈ તો શાહરૂખ ખાન કા ગાના બજાયેંગે મસ્ત.
5: હા,
3: આજ કોણ સા સુનના હૈ?
5: શાહરૂખ ખાન કા ગાના નહીં સુનના
3: હૈ ના, કોણ સા સોચા હૈ બતાઓ?
5: આજ મુજે ગોવિંદા કા ગાના સુનના હૈ.
3: ઓ, એસા હૈ, ઠીક હૈ.
5: હા
3: બતાઈએ કોણ સા?
5: સલમાન ખાન કા સુના, સલમાન ખાન કા સુના દેના.
3: ઠીક હૈ, ભાઈજાન કા સુના દેંગે, બતાઈએ કોણ સા?
5: દિલ મેં પ્યાર તેરા હોઠો પે બિઠેવા, ઝૂઠ બોલે વો ઉસે કાટ ખાએ બિઠેવા. એ ગાના સુનના હૈ.
3: બહુ બઢિયા. એક ગાના ઓર બતા દીજીએ.
5: એક ગાના ઓર
3: જી.
5: શિકવા નહીં કિસી સે, કિસી સે ગિલા નહીં, નસીબ મેં નહીં થા જો હમકો મિલા નહીં.
3: અચ્છા જી, ઠીક હૈ, મેં કોશિશ કરૂંગી દોનો મેં સે જો ભી ગાના અવેલેબલ હોગા વો બજા દેંગે આપકે લિયે, ઠીક હૈ?
5: હા મેડમ, મુજે આપકે કાર્યક્રમ બહુ અચ્છે લગતે હૈ. ગુરુવાર કો આતા હૈ ના વો ગાના, વો કાર્યક્રમ બહુ અચ્છા લગતા હૈ. 11:30 બજે ગુરુવાર કો આતા હૈ ના વો કાર્યક્રમ, બહુ અચ્છા લગતા હૈ.
3: નગમે હમારી પસંદ કે.
5: હા,
3: અચ્છા, બહુ શુક્રિયા.
5: આવાજ બહુ અચ્છી, આપકી આવાજ બહુ અચ્છી લગતી હૈ મેડમ મુજે.
3: બહુ શુક્રિયા, આપ સુનતે હૈ હમારી કોશિશ હોતી હૈ, મહેનત હોતી હૈ કે આપ લોગો કો અચ્છા લગે.
5: આપકી પ્રસ્તુતિ બહુ અચ્છી લગતી હૈ.
3: થેન્ક યુ સો મચ. તો આપ દોનો ઇસ મોસમ મેં બારિશ કે ખ્યાલ રખના, અપના ભી ખ્યાલ રખના, આપનો કા ભી ખ્યાલ રખના, ઠીક હૈ ના? આસપાસ જો ભી હૈ.
5: તો હમારી અમ્મી સે બાત કરેગા?
3: વૈસે બહુ લંબા ટાઈમ નહીં હો ગયા, નેક્સ્ટ ટાઈમ કરેંગે ચલેગા?
5: હા, નેક્સ્ટ ટાઈમ કરેગે તો ચલેગા. બારિશ, આપ બારિશ કા મજા લે રહે મેડમ?
3: બિલકુલ, બહુ મજા લે રહે હમ તો બારિશ કા. આપ નહીં લે રહે?
5: અરે હમ ભી લે રહે હૈ ના, મજા આ રહા હૈ. ગરમા ગરમ પકોડે ખા રહે હૈ, ગરમા ગરમ બટાકે વડે ખા રહે હૈ.
3: બટાકે વડે કા નામ મત લો યાર, મેરે મુંહ મેં પાણી આ જાતા હૈ. ઠીક
5: હૈ
3: જી, તો
5: હા કબ બતાયેગા મેડમ?
3: જલ્દી હી આયેગા. ઓકે જી,
5: જલ્દી આયેગા. બહુ અચ્છા લગા મેડમ આપસે બાત કરકે મુજે.
3: સેમ હિયર, આ રહા હૈ આપકી પસંદ કા યે ગીત. નમસ્કાર.

0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: હેલો વિવિધ ભારતી.
2: હેલો વિવિધ ભારતી.
1: હાંજી.
2: ગુડ મોર્નિંગ.
1: વેરી ગુડ મોર્નિંગ.
2: પાયલબેન, હું મનસુરી આજરાબેન બોલું છું.
1: આજરાબેન, તમે કેમ છો અને પાછા

0: થતી રેડિયો નો અવાજ ધીમો કરી દો.
1: ધીમો જ છે મેડમ.
0: જગજીતસિંહ નો અવાજ મને સંભળાઈ ગયો. તમે સાંભળી રહ્યા છો અમારો અત્યારે વિવિધ ભારતીનો કાર્યક્રમ.
1: હા, 9:30 વાગે ચાલુ કરી જ દઉં છું. 9:30
0: જી. કેમ છો તમે?
1: બસ મજામાં. તમે કેમ છો?
0: સારું છે. શું ચાલી રહ્યું છે ત્યાં આગળ? વરસાદના લીધે કોઈ નુકસાન થયું છે તમારે ત્યાં?
1: ના ના ના,
0: બધું સારું છે.
1: વેરી સારું છે.
0: શુકર શુકર.
1: આજે તો તાપ નીકળ્યો છે.
0: વાહ વાહ. જી,
1: અઠવાડિયા પછી આજે તાપ જોવા મળ્યો છે.
0: બરાબર છે.
1: હા, પડે છે, રૂકી જાય છે, પડે છે, રૂકી જાય છે, એવું છે.
0: જી. કયું ગીત સાંભળશો આજે?
1: હવે
0: હેલો હેલો હેલો હાજરાજી, હાજરાજી આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો, પરંતુ તમારા માટે આ ગીત પહોંચાડી રહ્યા છીએ. નમસ્કાર.

0: તો ગાડી લઈને
1: બરાબર. તો આ વરસાદના દિવસોમાં ખુબ સાચવીને ચલાવવાનું, કેમ કે સ્લીપ થવાના ઘણા બધા
0: ખારા વધારે હોય છે
1: ચાન્સીસ. જી,
0: તો એક દૂજે કે લીએ નું ગીત આપ.
1: અરે વાહ, કયું?
0: એક દૂજે કે લીએ.
1: જી જી જી, કયું? કોઈ પણ આપી દો.
0: કોઈ બી આપી દો. અને એક મારા ભાઈ છે ગણપતભાઈ,
1: જી
0: બાજુમાં છે, એમને વાત કહો. એમને એટેક આવ્યું હતું હમણાં, પાછી લારી ચાલુ કરી છે એમને.
1: ઓહો, બરાબર.
0: હેલો.
1: હેલો, હા ગણપતભાઈ, કેમ છો તમે?
2: બસ મજામાં.
1: હવે તબિયતનું થોડું વધારે ધ્યાન રાખવાનું, ખાવા પીવામાં ને બધી રીતે, બરાબર ને?
2: બરાબર.
1: આપણે ભગવાનનો ખૂબ પાળ માનીએ કે એમણે આપણને એક સેકન્ડ ચાન્સ આપ્યો છે જીવન જીવવા માટે. તો હા, જેટલી બને એટલી ભક્તિ પણ કરવાની અને સારી રીતે જીવન જીવવાનું પોતાનું ધ્યાન રાખીને. જી, કારેલીબાગમાં છો તમે અત્યારે, બરાબર? જી, કઈ કહેવા માંગશો તમારા આ એક્સપિરિયન્સ વિશે?
2: હા, એટલે સારું દવાખાનું, હોસ્પિટલ બહુ સારી છે, મને તરત સારવાર મળી.
1: જી જી, તો અમે પ્રાર્થના કરીએ છીએ તમારા માટે કે તમે હવે પછી જે પણ દિવસો આવે ખૂબ સ્વસ્થતાથી પસાર કરો. ઓકે,
2: થેન્ક યુ.
1: આવી રહ્યું છે આપની પસંદગીનું આ ગીત. નમસ્કાર.

93.9 MHz પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે હિન્દી કાર્યક્રમ જેમાં આજે સાંભળશો જલ સંરક્ષણ આવશ્યકતા યા મજબૂરી, મ્યુઝિક થેરાપી કે વિભિન્ન પ્રયોગ, ને પ્રસ્તુત કરતા છે તુલિકા ગોયલ.

93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. શ્રોતા મિત્રો, આજે છે તારીખ 18 ઓગસ્ટ અને આજે આપણે ઉજવી રહ્યા છીએ વર્લ્ડ નેવર ગીવ અપ ડે, એટલે કે એક એવો દિવસ જે આપણને યાદ અપાવે છે કે જિંદગીમાં રસ્તાઓ ગમે તેટલા મુશ્કેલ કેમ ન હોય, વાવાઝોડા ગમે તેટલા મોટા કેમ ન હોય, હાર માનવી એ ક્યારેય ઓપ્શન નથી હોતું. તો આવો પ્રથમ સાંભળીએ ઇમ્તિહાન ફિલ્મનું આ ગીત. સ્વર છે કિશોર કુમારનું, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને ગીતકાર મઝરૂ સુલતાનપુરી.

શ્રોતા મિત્રો, આજે તારીખ છે 18 ઓગસ્ટ અને આજે આપણે ઉજવી રહ્યા છીએ વર્લ્ડ નેવર ગીવ અપ ડે. આપણા બધાની જિંદગીમાં ક્યારેક ને ક્યારેક એવો વળાંક આવે છે જ્યારે લાગે છે કે બસ હવે આગળ નહીં થઈ શકે, જ્યારે મહેનતનું પરિણામ નથી મળતું, જ્યારે સપના તૂટતા દેખાય છે, ત્યારે મન

થાય છે કે આ બધું અહીં છોડી દઈએ. પણ તમે જાણો છો, અંધારું સૌથી વધુ ઘાટું ત્યારે જ હોય છે જ્યારે સૂર્યોદય થવાનું હોય છે. શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીત કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ અનુરોધનું આ ગીત. સ્વર છે મન્નાડેનું, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને ગીતકાર આનંદ બક્ષી.

શ્રોતા મિત્રો, આજે તારીખ છે 18 ઓગસ્ટ અને આજે આપણે ઉજવી રહ્યા છીએ વર્લ્ડ નેવર ગીવ અપ ડે. પતંગિયું પણ જ્યારે તેના કોશેટોમાંથી બહાર નીકળે છે ને, ત્યારે તેને એ સાંકડી જગ્યામાંથી બહાર આવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે. જો તે સંઘર્ષ ન કરે તો તેની પાંખો ક્યારેય એટલી મજબૂત જ નહીં થાય કે તે આકાશમાં ઉડી શકે. બિલકુલ તેવી જ રીતે આપણી લાઈફના પડકારો આપણને તોડવા માટે નહીં, પરંતુ આપણી પાંખોને ઊંચી ઉડાન માટે મજબૂત બનાવવા માટે આવે છે. શ્રોતા મિત્રો, આગળ સાંભળ્યા

सारा गण देवीकर ज्वेलर्स, शुकनु सोनू तो सारा गण देवीकरनू ज, सारानु सोनू सुख शांति अने समृद्धिनु सोनू, सारा गण देवीकर ज्वेलर्स, तांडिया बजार अने वगोड़िया रोड, वडोदरा। શ્રોતા મિત્રો, આજે તારીખ છે 18 ઓગસ્ટ અને આજે આપણે ઉજવી રહ્યા છે વર્લ્ડ નેવર ગીવ અપ ડે અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ફિલ્મ સંગીત. જો આજે તમે કોઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને પરિણામ ધાર્યા મુજબ નથી આવ્યું, જો કોઈ નવો બિઝનેસ શરૂ કર્યો હતો અને નુકસાન થઈ ગયું, અથવા લાઈફના કોઈપણ વળાંક ઉપર તમે તમારી જાતને થાકેલી અનુભવી રહ્યા છો, તો આજે આ વર્લ્ડ નેવર ગીવ અપ ડે પર પોતાની જાત સાથે એક વચન આપો. એકવાર ફરી ઊભા થઈશું, એકવાર ફરી પ્રયત્ન કરીશું, કારણ કે પડી જવું એ હાર નથી, પણ પડીને ઊભા થયા વગર રહેવું એ જ હાર છે. આગળ સાંભળીએ ફિલ્મ મેરી જંગનું આ ગીત. સ્વર છે લતા મંગેશકર અને નીતિન મુકેશનું.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો કાર્યક્રમ ફિલ્મ સંગીત, અને આજે તારીખ છે 18 ઓગસ્ટ, ને આજે આપણે ઉજવી રહ્યા છે વર્લ્ડ નેવર ગીવ અપ ડે. આજે વર્લ્ડ નેવર ગીવ અપ ડે પર આપણે હાર ન માનવાની વાતો તો કરી રહ્યા છીએ, પણ શું તમે જાણો છો કે આ દિવસની શરૂઆત ક્યાંથી થઈ અને ઇતિહાસમાં એવા કયા કિસ્સા છે જે સાબિત કરે છે કે માણસની જીદ આગળ કુદરત અને સમય પણ ઝૂકી જાય છે? આપણે ઇતિહાસ જાણીએ પહેલાં આવો સાંભળીએ ફિલ્મ વૈસા ભી હોતા હૈનું આ ગીત. સ્વર છે કૈલાશ ખેરનો, સંગીત વિશાલ શેખરનું અને ગીતકાર વિશાલ.
1: ટૂટા ટૂટા

શ્રોતા મિત્રો, આજે છે તારીખ 18 ઓગસ્ટ અને આજે આપણે ઉજવી રહ્યા છે વર્લ્ડ નેવર ગીવ અપ ડે. સૌથી પહેલાં વાત કરીએ તો આ દિવસના ઇતિહાસની. વર્લ્ડ નેવર ગીવ અપ ડેની શરૂઆત વર્ષ 2019માં ફ્રેન્ચ અલ્જેરિયન લેખક અને મોટિવેશનલ સ્પીકર અલાઇન ઓહાયોનના એક વિચારથી થઈ હતી. તેઓ ઇચ્છતા હતા કે વર્ષનો એક એવો દિવસ હોવો જોઈએ જે માત્ર જીતનો નહીં પણ નિષ્ફળતા પછી ફરી ઊભા થવાની હિંમતની ઉજવણી કરે. અને 18 ઓગસ્ટને એટલે પસંદ કરવામાં આવ્યો કારણ કે ઓગસ્ટ મહિનો અડધા વર્ષના થાક પછી એક નવી શરૂઆતની ઊર્જા આપે છે. આવો ફિલ્મ સંગીત કાર્યક્રમમાં આગળ સાંભળીએ ફિલ્મ 3 ઇડિયટ્સનું આ ગીત. સ્વર છે સુરજ જગન અને શર્મન જોશી, સંગીત શાંતનુ મોહિત્રાનું અને ગીતકાર સ્વાનંદ કિરકિરે.

શ્રોતા મિત્રો, આજે તારીખ છે 18 ઓગસ્ટ અને આજે આપણે ઉજવી રહ્યા છે વર્લ્ડ નેવર ગીવ અપ ડે. ઇતિહાસ એ લોકોનો નથી લખાતો જેઓ પરિસ્થિતિ સામે ઝૂકી ગયા. ઇતિહાસ તો એ લોકોનો જ લખાય છે જેણે દરેક નકાર પછી કહ્યું હોય, હજી તો રમત બાકી છે. જો તમારી સામે પણ આજે કોઈ પહાડ જેવી મુશ્કેલી ઊભી છે ને, તો યાદ રાખજો કે તમારી અંદર એક દશરથ માનજી છુપાયેલો છે. રસ્તો કુદરત નથી આપતી, રસ્તો આપણે પોતે બનાવવો પડે છે. મિત્રો, સાંભળીએ જિંદગી ના મિલેગી દોબારાનું આ ગીત. સ્વર છે જોઈ બરુઆ અને સુરજ જગન અને શંકર મહાદેવનનું. સંગીત શંકર એસન લોયનું અને ગીતકાર જાવેદ અખ્તર.

શ્રોતા મિત્રો, આજે વર્લ્ડ નેવર ગીવ અપ ડેના અંદરથી ગીવ અપ શબ્દ કાયમ માટે કાઢી નાખો. સફળતાની સફરમાં દરવાજા હજાર બંધ થશે, પણ જો હિંમત અકબંધ હશે ને તો નવા રસ્તા શરૂ થશે. ચાલતા ચાલતા બસ એટલું જ કહીશ, હિંમતના ભાથામાં પ્રયત્નનું એ તીર જીવંત રાખ. હારી જા ભલે જિંદગીમાં બધું જ, પણ જીતવાની આશા જીવંત રાખ. હસતા રહો. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ યે જવાની દિવાનીનું આ ગીત. સ્વર શ્રીરામ અને શિલ્પા રાવ, સંગીત પ્રીતમનું અને ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય.

તો શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો ફિલ્મ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: દર બુધવારે રાત્રે 8:15 વાગ્યે વિવિધ ભારતી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ પરથી સાંભળો.
1: પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
2: ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.
3: વાલોં કો યુનુસ ખાન કા નમસ્કાર.

શિક્ષા અધિકારીઓની ભરતી માટે ઉમેદવાર દીઠ 70-80 લાખ રૂપિયા સુધીની લાંચ માંગવાનો આરોપ છે. એક ખાનગી કંપનીએ બજેટિયા તરીકે કામ કર્યું હોવાનો પણ આરોપ છે. ઈડીએ શિવશંકરપ્પા અને કેપીએસસીના કેટલાક ભૂતપૂર્વ સભ્યોના નિવાસસ્થાન અને ખાનગી કંપની સાથે જોડાયેલા કાર્યાલયોમાં પણ દરોડા પાડ્યા છે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા આજે ઉધમપુર, રિયાસી અને કઠુઆ જિલ્લાઓમાં અનેક સ્થળોએ શોધ કામગીરી ચાલી રહી છે. આ વિસ્તારોમાં શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલના અહેવાલો બાદ તપાસ અભિયાન શરૂ કરાયું છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. દરમિયાન ઉત્તરી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ પ્રતિક શર્માએ ગઈકાલે પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસેના વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે સતત તકેદારી અને નવીન અભિગમોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સંરક્ષણ મંત્રાલયે 6ઠી હકારાત્મક સ્વદેશીકરણ યાદી પીઆઈએલને સૂચિત કરી છે, જેમાં 405 વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વસ્તુઓનો સમાવેશ થાય છે, જેની અંદાજીત વ્યાપાર ક્ષમતા 3,070 કરોડ રૂપિયા છે. આ યાદીમાં ભારતીય કોસ્ટગાર્ડની 16 વસ્તુઓ અને સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમોની 389 વસ્તુઓનો સમાવેશ થાય છે. લાઇન રિપ્લેસેબલ યુનિટ્સ, સબસિસ્ટમ્સ, સબ એસેમ્બલી, સ્પેરપાર્ટસ, ઘટકો અને કાચો માલ પણ લિસ્ટમાં સામેલ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ 6ઠી પીઆઈએલ આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોમાં વધુ એક પગલું છે, જે સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે, રોકાણ અને નવીનતાને પ્રોત્સાહન આપશે અને આયાત પર નિર્ભરતા ઘટાડવામાં ફાળો આપશે. મંત્રાલયે માહિતી આપી હતી કે વસ્તુઓની વિગતવાર યાદી સૃજન પોર્ટલ પર ઉપલબ્ધ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને ઉત્તરપ્રદેશ, પંજાબ અને ગુજરાત માટે નવા રાજ્ય પ્રભારીઓની નિમણૂક કરી છે. વિનોદ તાવડેને ઉત્તરપ્રદેશના પ્રભારી અને જગદીશ ઈશ્વરભાઈ પટેલને સહપ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડોક્ટર સતીશ પુનિયાને પંજાબના પ્રભારી અને તરૂણ ચોગને ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેરળના વિંઝીજામ આંતરરાષ્ટ્રીય દરિયાઈ બંદર પરથી સીધી નિકાસ અને આયાત કામગીરી આજથી શરૂ થઈ, જે આ પ્રદેશના દરિયાઈ વેપાર માટે એક મહત્વપૂર્ણ પગલું છે. મુખ્યમંત્રી વી ડી સતીસને વિંઝીજામથી યુરોપ માટેના 2 કન્ટેનરને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુએ વિપક્ષો પર મતબેંકની રાજનીતિ માટે વિદેશી યોગદાન નિયમન સુધારા બિલ FCRA પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો. એક ખાનગી સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે આ બિલ વિદેશી ભંડોળના પ્રવાહમાં પારદર્શિતા લાવશે. તેમણે કહ્યું કે સંયુક્ત સંસદીય સમિતિને બિલ મોકલવું તે એક ઉત્તમ નિર્ણય છે. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ કાશ્મીરમાં વધતી જતી અશાંતિ વચ્ચે યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીએ આ ક્ષેત્રમાં પાકિસ્તાની દળો દ્વારા માનવાધિકાર ઉલ્લંઘન તરફ આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન દોર્યું છે. UKPNP-એ શાંતિપ્રિય રાજકીય કાર્યકરો અને માનવાધિકાર રક્ષકો સામે હિલચાલ પર પ્રતિબંધો અને દંડાત્મક પગલાં અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. જૂથે સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાયને શાંતિપ્રિય પ્રદર્શનકારીઓ અને નાગરિકો સામે બળના અતિશય અને ઘાતક ઉપયોગને તાત્કાલિક બંધ કરવા માટે પાકિસ્તાન પર દબાણ લાવવા અપીલ કરી છે. સેમિકોન ઇન્ડિયા 2026ની 5મી પરિષદ આગામી 17 સપ્ટેમ્બરથી નવી દિલ્હીમાં યોજાશે. આ 3 દિવસીય પરિષદમાં 40થી વધુ દેશોના 500થી વધુ પ્રદર્શકો અને લગભગ 240 પ્રદર્શન કંપનીઓ ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. શ્રી મોદી અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર, જર્મની, નેધરલેન્ડ અને મલેશિયા સહિતના વૈશ્વિક સીઈઓ સાથે ગોળમેજી પરિષદની પણ અધ્યક્ષતા કરશે.
આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ કૃષ્ણને જણાવ્યું કે આ પ્રદર્શનમાં જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર, મલેશિયા, જર્મની અને નેધરલેન્ડના 6 કાર્યક્રમ સરકારની પ્રગતિશીલ નીતિઓ અને યોજનાઓમાં વિશ્વાસને મજબૂત બનાવે છે અને એક મજબૂત, સ્થિતિસ્થાપક અને ટકાઉ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવા પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

0: આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો લગભગ 0.5% ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 360 પોઈન્ટે, જ્યારે નિફટી 85 કરતાં વધુ પોઈન્ટ ઘટીને કામકાજ કરી રહ્યા હતા. ક્ષેત્રીય મોરચે આઈટી, પીએસયુ બેંક અને રિયલ્ટી મુખ્ય ઘટ્યા હતા. તેનાથી વિપરીત ઉર્જા, તેલ અને ગેસ અને આરોગ્ય સંભાળના શેરોમાં લેવાલી જોવા મળી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે ગોલમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ રોમાંચક બની ગઈ છે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે લંચ બાદ ભારતે 5 વિકેટ ગુમાવીને 131 રન કર્યા છે અને ભારતને 300થી વધુ રનની સરસાઈ મળી છે. ગઈકાલે ભારતે 178 રનની સરસાઈ બાદ આજે પોતાની બીજી ઇનિંગમાં શરૂ કરી હતી. જો કે ઓપનર યશસ્વી જયસ્વાલ 0 રને પેવેલિયન પરત ફર્યા હતા. રાહુલ અને પેડિક્કલે આક્રમક રમત દાખવી હતી, જો કે રાહુલ 35 અને પેડિક્કલ 44 રને આઉટ થયા હતા. કેપ્ટન ગિલ પણ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીડબ્લ્યુએફ બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશીપમાં પુરૂષોના સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં ભારતના લક્ષ્ય સેન આજે ઓસ્ટ્રેલિયાના કોલિન્સ કિલિફમોન સામે રમશે. દરમિયાન મહિલા સિંગલ્સના શરૂઆતના રાઉન્ડમાં ઉન્નતિ હુડા મ્યાનમારની ખેલાડી સામે રમશે, જ્યારે મિક્સ ડબલ્સ મેચમાં આશીષ સૂર્યા અને અમૃતા પ્રમુથેશ તુર્કીની જોડી સામે ટકરાશે. મહિલા ડબલ્સના બીજા રાઉન્ડમાં ભારતીય જોડી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદ અમેરિકાની લોરેન લેમ અને એલિસન લી સામે રમશે. ભારતની કવિપ્રિયા સેલ્વમ અને સિમરન સિદ્ધિનો મુકાબલો બલ્ગેરિયાની જોડી સામે થશે, જો કે મિક્સ ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં ભારતના રોહન કપૂર અને ઋત્વિકા શિવાની ગુડ્ડેની જોડીનો કેનેડિયન જોડી સામે પરાજય થયો હતો. ઝામ્બિયાના રાષ્ટ્રપતિ હકાઇન્ડે હિચિલેમાં 5 વર્ષના કાર્યકાળ માટે ફરીથી ચૂંટાયા છે. રાષ્ટ્રપતિ હિચિલેમાએ 51% વધુ મત મેળવીને ચૂંટણીમાં સ્પષ્ટ જીત મેળવી હતી. ચૂંટણી પંચ અનુસાર હિચિલેમાને 29,65,000 મત મળ્યા, જ્યારે તેમના નજીકના હરીફ વિપક્ષી નેતા બ્રાયનને 18,56,000 મત મળ્યા હતા. અમેરિકાના ખાસ દૂત જેરેડ કુશનરે જણાવ્યું કે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે પ્રસ્તાવિત ગાઝા યુદ્ધવિરામ યોજના પર લગભગ 4 કલાક ચાલેલી બેઠકમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે વાટાઘાટો મુખ્યત્વે ગાઝાના પુનર્નિર્માણ, લશ્કરીકરણ અને ઇઝરાયેલની સુરક્ષા ચિંતાઓ પર કેન્દ્રિત હતી. પ્રસ્તાવિત શાંતિ યોજનાને લગતી ગેરસમજોને પણ દૂર કરવામાં આવી હતી. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠક ચાલી રહી છે. કર્ણાટક જાહેર સેવા આયોગની પરીક્ષા પેપરલીક મામલે ઈડીના વ્યાપક દરોડા. શંકાસ્પદ હિલચાલના પગલે જમ્મુ કાશ્મીરના ઉધમપુર, રાયસી અને કઠુઆ જિલ્લામાં સૈન્યનું સર્ચ ઓપરેશન. ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે કામકાજ અને ભારત અને શ્રીલંકા વચ્ચેની ગોલે ટેસ્ટ રોમાંચક બની. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: कठिन हो जाता है सवाल, सुचित्रा सेन ने इसके अलावा कौन सी और हिंदी फिल्मों में काम किया था ये बताइए, और इसके अलावा ये भी कि गुलजार साहब को पहला फिल्म फेयर अवार्ड किस फिल्म के लिए और किस काम के लिए मिला था ये भी बताइए. चलिए आगे बढ़ते हैं. किस शहर को छोड़कर बड़े शहर का रुख किया है आपने रोजगार या पढ़ाई के सिलसिले में? किस शहर को छोड़ आए हम, किन गलियों को छोड़ आए हम?

0: યોજાઈ ગયા. મંદિરના સત્તાવાર ઓનલાઇન માધ્યમ દ્વારા દેશ વિદેશમાં રહેતા ભક્તોને મહાદેવ દાદાના દર્શન, આરતી, પૂજાવિધિ અને મંદિરના ઐતિહાસિક મહત્વની માહિતી મળી રહે તે માટે વિવિધ ડિજીટલ સુવિધાઓ શરૂ કરવામાં આવી. સાથે જ મંદિરના મોટા ગોપનાથ મહંત જગ્યા ટ્રસ્ટ દ્વારા મંદિરમાં અંદાજે 1,65,00,000 રૂપિયાના ખર્ચે તૈયાર થનારા અતિ વિશિષ્ટ વ્યક્તિઓ એટલે કે વીઆઈપી લોકો માટે કક્ષની જગ્યાનું ખાતમુહૂર્ત કરાયું. મહીસાગરમાં ગંભીર રોગપ્રતિકારક બીમારી જીબીએસ વાયરસના વધુ 2 નવા કેસ નોંધાતા જિલ્લામાં કુલ દર્દીની સંખ્યા 7 થઈ છે. કડાણા અને લુણાવાડા તાલુકામાં 2 લોકોમાં વાયરસના લક્ષણ દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ. શાળાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય તપાસની કામગીરી કરવામાં આવી રહી હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી સુભાષ ઢાકાએ જણાવ્યું હતું.
1: અગાઉ 5 કેસ હતા, બીજા 2 નવા કેસ શંકાસ્પદ રીતે ઉમેરાયા છે. એક કડાણા ઓર એક લુણાવાડાનું છે. અને સાથે સાથે અત્યારે ટોટલ 7 કેસ છે. 7માંથી 3 હજી દાખલ છે. 3 સાજા થઈને ઘરે આવી ગયા છે. એકનું શંકાસ્પદ રીતે મરણ થયેલું છે. જિલ્લામાં હાલમાં અત્યારે સ્કૂલોમાં અમારી 33 ટીમ કાર્યરત છે. જે તમામ સ્કૂલોનો બાળકોનું સ્ક્રીનિંગ ચાલુ છે. સાથે સાથે ફિલ્ડ એરિયામાં બી અમારી 21 ટીમો જે હાઉસ ટુ હાઉસ સર્વે કરીને સસ્પેક્ટેડ કેસો શોધી રહી છે.
0: ઉપરાંત વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ SSGના આરોગ્ય વિભાગની ટુકડી દ્વારા લુણાવાડાની આદર્શ આશા શાળામાં તપાસ હાથ ધરાઈ. ત્યારબાદ SSGની ટુકડી જેસિંગપુર પહોંચી હતી. ભાવનગરના ઉખરલા ગામે પોલીસના દરોડા દરમિયાન નાસભાગમાં કૂવામાં ખાબકવાથી 3 યુવાનોના મોત નિપજ્યાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે પોલીસે પાડેલા દરોડા દરમિયાન અફરાતફરી મચી હતી, ત્યારે પોલીસ પકડથી બચવા માટે નાસભાગ કરી રહેલા 3 યુવાનો અંધારામાં નજીકના કૂવામાં ખાબકતા ઘટના બની હતી. બનાવની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી 3 યુવાનોના મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાંથી 2,00,000ની કિંમતના ઘઉંનો બિનઅધિકૃત જથ્થો જપ્ત કરાયો છે. અન્ન અને નાગરિક પુરવઠાની કચેરીની ટીમ દ્વારા મહુવા તાલુકામાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન અધિકારીઓની ટીમને ડાયમંડનગર નજીક એક ખાનગી ગોડાઉનમાં બિનઅધિકૃત રીતે સંગ્રહિત થયેલ ઘઉંનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેમાં 8,500 કિલો ઘઉંનો જથ્થો, જેની અંદાજીત કિંમત 2,38,000 રૂપિયા થાય છે, તેને તપાસ ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: साथियों, अब वक्त आ गया है छाया गीत कार्यक्रम से रुखसत हो जाने का। आज की मुलाकात बस इतनी। अब दीजिए सलमा को इजाजत। शुक्रिया, नमस्कार।
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: એમ કે ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: પૂજા પ્લસ,
4: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
5: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
4: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
6: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
7: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार, भारत का गम एक्सपर्ट.
0: प्रस्तुत है कार्यक्रम तराने नए पुराने.
8: तराने नए पुराने.

0: ગીતા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિકન્ડક્ટર નવીનીકરણ અને સાયબર સુરક્ષા ક્ષેત્રની નવી તકોમાં રોકાણ માટે અમેરિકાના ઉદ્યોગ જગતને આમંત્રણ આપ્યું. પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજનાના અસરકારક અમલીકરણ માટે રાજ્યકક્ષાએ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની સ્થાપના કરવાનો નિર્ણય. ગાંધીધામ અને અંજારમાંથી 32 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે 4 શખ્સની ધરપકડ. તટરક્ષકે દરિયામાંથી નવસારીના 9 માછીમારોને બચાવ્યા. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત. અને ફીબા અંડર 18 બાસ્કેટબોલ એશિયા કપમાં આજે ભારત અને કઝાકિસ્તાન વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટ 2027માં સહભાગી થઈ રાજ્યમાં સેમિકન્ડક્ટર નવીનીકરણ અને સાયબર સુરક્ષા ક્ષેત્રે સહકારની નવી તકોમાં રોકાણ માટે અમેરિકાના ઉદ્યોગ જગતને આમંત્રણ આપ્યું છે. અમેરિકા પ્રવાસના બીજા દિવસે આજે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળે કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ, આરોગ્ય, શિક્ષણ અને ગેમિંગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે બેઠક યોજી. તેમાં એઆઈ, જનરેટિવ એઆઈ, રોબોટિક્સ, શિક્ષણ તકનીક, આરોગ્ય તકનીક અને ગેમિંગ ક્ષેત્રમાં ઉભરી રહેલી તકો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી. શ્રી પટેલે ગુજરાતને માત્ર રોકાણ સ્થળ તરીકે નહીં પરંતુ ભાવિ ટેકનોલોજી, નવીનીકરણ માળખું અને પુરવઠા શૃંખલાના નિર્માણ માટે લાંબા ગાળાના ભાગીદાર તરીકે અપનાવવા વૈશ્વિક કંપનીઓને આહવાન કર્યું. પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજનાના અસરકારક અમલીકરણ માટે રાજ્યકક્ષાએ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની સ્થાપના કરવાનો સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યકક્ષાના આ પીએમયુમાં રાજ્ય સામાજિક ન્યાય પ્રમુખ તેમજ રાજ્ય સામાજિક ન્યાય સંયોજકોનો સમાવેશ કરવામાં આવશે. સરકારના આ મહત્વના નિર્ણયથી અનુસૂચિત જાતિના સામાજિક આર્થિક સશક્તિકરણને નવી ગતિ મળશે તેમજ આ યોજનાનું વધુ શ્રેષ્ઠ અમલીકરણ, નિયમિત મોનિટરિંગ અને અસરકારક મૂલ્યાંકન કરવામાં આવશે. પીએમયુની સ્થાપના માટે સચિવ સહિત ઉચ્ચાધિકારીઓ ધરાવતી સમિતિની રચના પણ કરવામાં આવશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં સાબરકાંઠાના વડાલી એપીએમસીની રજત જયંતિ અને સહકારી જીનની સુવર્ણ જયંતિની ઉજવણી કરાઈ. આ ઉજવણી અંતર્ગત કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ખેડૂતો, વેપારીઓ અને અગ્રણીઓનું શ્રી વાઘાણીના હસ્તે સન્માન કરાયું. આ પ્રસંગે કૃષિમંત્રીએ ખેડૂતોની આવક વધારવા માટે કાચી પેદાશના વેચાણ ઉપરાંત મૂલ્યવર્ધન, પ્રોસેસિંગ, પેકેજિંગ અને આધુનિક ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
1: માનીય મોદી સાહેબ જયારે રૂફટોપ સોલર પેનલ ઘરે ઘરે લઈ ગયા છે અને રાજ્યએ સ્વીકારી છે ત્યારે ગામડાનો ખેડૂત પણ એ પ્રકારે રૂફટોપ પેનલ નાખે. પીએમ સૂર્ય ઘર આપણા માટે છે, આપણા યાર્ડ પણ એ પ્રકારે બને, સહકારી સંસ્થાઓ પણ એ પ્રકારે બને અને આપણું બિલ એ પણ આપણે ઝીરો કરીએ અને આગામી સમયની અંદર ખેડૂતો નવી પરિસ્થિતિમાં સ્વયં કાર્ડ દ્વારા એની જે જમીનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા મુશ્કેલી આવી છે એની જાણકારી મળે, ઓર્ગેનિક કાર્બન તરફ પણ કેવી રીતે રાજ્યના ખેડૂતો આગળ વધે એના માટે સાબરકાંઠા જિલ્લાને એ પ્રકારે આગળ આવવા માટે વિનંતી કરી છે.
0: આ ઉપરાંત મંત્રીશ્રીએ ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર અને નકલી બિયારણ વેચનારાઓ સામે પીબીએમ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી આપી હતી. કચ્છ જિલ્લાના ગાંધીધામ અને અંજારમાંથી 32 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે 4 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 19 બેંક ખાતાઓની વિગતો મળી હતી, જેની સામે વિવિધ રાજ્યોમાંથી કુલ 127 સાયબર ક્રાઇમ ફરિયાદો જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ વધુ તપાસ કરતા અત્યાર સુધીમાં કુલ 76 બેંક ખાતાઓની વિગતો મળી આવી, તેમાં અંદાજે 32 કરોડ 62 લાખ રૂપિયાથી વધુ રકમની ઓનલાઈન લેવડ દેવડ થઈ હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓ શ્રમિક વર્ગના લોકોને કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક ખાતાઓ ખોલાવતા હતા અને તેને સાયબર ગુનેગારો સુધી પહોંચાડતા હતા. વધુ એક કાર્યવાહીમાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે 1.5 કરોડના બોસ કૌભાંડમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ સાયબર છેતરપિંડી માટે ઓટીપી અને સીમ કાર્ડ પૂરા પાડતા હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં 1.5 કરોડ રૂપિયાના માદક પદાર્થ સાથે 2 શખ્સ ઝડપાયા છે. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 205 કિલોગ્રામ માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. આ મામલે 2 શખ્સની ધરપકડ કરાઈ છે, જ્યારે અન્ય 2 ફરાર હોવાનું સંયુક્ત પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકે જણાવ્યું.
2: નો ડ્રગ્સ ઇન ગુજરાત ઉસકે અભિયાન મેં રાજકોટ સિટી એસઓજી દ્વારા 1.5 કરોડ કા 205 કિલો ગાંજા પકડા ગયા હૈ રાજકોટ સિટી સે. જો આરોપી હૈ યે દોનો પકડે ગયે હુએ ઓર દો આરોપી પકડના બાકી હૈ. જો આગે કી તફ્તીશ હૈ વો ચલ રહી હૈ. ગાંજા જો થા વો ઓરિસ્સા સે લાયા ગયા થા ઓર સૌરાષ્ટ્ર કે અલગ અલગ જગહો પે ડિસ્ટ્રીબ્યુટ કરને સે પહેલે હી રાજકોટ સિટી એસઓજી ટીમ ને ઇસકો પકડ લિયા ગયા.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ

0: બાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. પાલિતાણાના શેત્રુંજય પર્વત પર હજારો યાત્રાળુઓની સુરક્ષા માટે ડ્રોન, વોચ ટાવર અને ટ્રેકિંગ દ્વારા સિંહોની અવરજવર ઉપર સતત નજર રખાશે. ગાંધીનગર ખાતે આજે રાજ્યમંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં જૈન આગેવાનો સાથેની એક બેઠકમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોટવાળીયાએ આ મુજબ જણાવ્યું. શેત્રુંજય પર્વત પર છેલ્લા થોડા સમયથી જોવા મળેલા એશિયાઈ સિંહોની અવરજવરને ધ્યાનમાં લઈને ડ્રોન ટેકનોલોજી દ્વારા રાત દિવસ સતત નિરીક્ષણ, 4 વોચ ટાવર, 4 સેન્ટર કમ કેબિન તેમજ સતત ટ્રેકિંગ સ્કેનિંગ દ્વારા સિંહોની અવરજવર ઉપર નજર રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે અને તેના માટે સ્થાનિક યુવાનોની ભરતી પણ કરવામાં આવશે. સુરતના વરાછા વિસ્તારમાં બનેલી ખોરાકી ઝેરની ઘટના અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ સુરત જિલ્લા આરોગ્ય અધિકારી અને SMC અધિકારીને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવા તેમજ જવાબદાર રેસ્ટોરન્ટને તત્કાલ સીલ કરવાની સૂચના આપી છે. વરાછાના એક પરિવારે રેસ્ટોરન્ટમાંથી મંગાવેલા ખાદ્ય પદાર્થનું સેવન કર્યા બાદ તમામ 5 સભ્યોને ખોરાકી ઝેરની અસર થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પરિવારની 5 વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય 4 સભ્યો સારવાર હેઠળ છે. મંત્રીશ્રીએ અસરગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવીને રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ફૂડ સેફટી અંગે તકેદારી રાખવાના આદેશો આપ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને આજે ગુજરાત, ઉત્તરપ્રદેશ અને પંજાબ માટે નવા રાજ્ય પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરી. રાજ્યસભા સાંસદ તરુણ ચુગને ગુજરાતના પ્રભારી બનાવાયા છે, જ્યારે ઉત્તરપ્રદેશના પ્રભારી તરીકે વિનોદ તાવડે અને સહપ્રભારી તરીકે અમદાવાદના જગદીશ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે, તો પંજાબનો હવાલો સતીશ પુનિયાને સોંપવામાં આવ્યો છે. દમણ તટરક્ષકે દરિયામાંથી નવસારીના 9 માછીમારોને બચાવ્યા છે. જયમાલા નામની માછીમારી બોટ નવસારીથી આશરે 10 કિલોમીટર દરિયામાં ગયા બાદ અચાનક બંધ પડી ગઈ હતી, ત્યારે બોટમાં સવાર 9 માછીમારોએ મદદ માટે તટરક્ષક દળનો સંપર્ક કરતા તેઓને સફળતાપૂર્વક બચાવી લેવાયા હતા. આ અંગે તટરક્ષકના કમાન્ડિંગ ઓફિસર JG બલવિંદરે વધુ માહિતી આપી.
1: ભારતીય તટરક્ષક વાયુ અફસ્થાન દમન દ્વારા કાર્યવાહી કરતે હુએ ચેતક હેલિકોપ્ટર કો તત્કાલ રવાના કિયા ગયા. હેલિકોપ્ટર સંકટગ્રસ્ત નૌકા કે નિર્ધારિત સ્થાન પર પહોંચા ઓર પ્રભાવી બચાઈ કાર્યવાહી કે માધ્યમ સે સભી 9 મછવારોં કો સુરક્ષિત બચા લિયા ગયા. બચાવ કે પશ્ચાત સભી મછવારોં કો ભારતીય તટરક્ષક વાયુ અફસ્થાન દમન લાયા ગયા, જહાં મછવારોં કો પ્રાથમિક ઉપચાર પ્રદાન કિયા ગયા.
0: આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ નહીવત છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું કે રાજ્યમાં હાલ 4 જેટલી વાતાવરણીય સિસ્ટમ સક્રિય છે, પરંતુ તેની પ્રવૃત્તિ ઓછી હોવાને કારણે માત્ર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
2: આજકાલ જો ફોરકાસ્ટ હૈ અગલે 7 દિન કે લિયે તટીય ક્ષેત્ર મેં સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ કે કારણ સ્ટ્રોંગ વિન્ડ રહેગા. ઇસમે જો સ્પીડ રહેગા 20 સે 25 નોટ ગાસ્ટિંગ સ્પીડ રહેગા, 30 નોટ તક હોને કા સંભાવના રહેગા. ઓર તટીય ક્ષેત્ર મેં અભી રેન થંડર સ્ટોર્મ કા ભી સંભાવના રહેગા. ફિશરમેન ભાઈ કે લિયે 18 ઓર 19 કે લિયે વાર્નિંગ દિયા ગયા હૈ. ઇસમે જો સ્પીડ રહેગા સ્ટ્રોંગ વિન્ડ રહેગા 45-55 કિલોમીટર પ્રતિ ઘંટા, ગાસ્ટિંગ જો સ્પીડ રહેગા 65 કિલોમીટર પ્રતિ ઘંટા હોને કા સંભાવના.
0: રાજ્યમાં વરસાદના આંશિક વિરામ વચ્ચે આજે 17 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો. બીજી તરફ અત્યાર સુધી પડેલા વરસાદને કારણે રાજ્યના 27 જળાશયો છલકાયા છે. રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર SEOCની યાદીમાં જણાવ્યા પ્રમાણે 41 જળાશય હાઈ એલર્ટ પર છે, જે 5 જળાશય એલર્ટ પર અને 14 જળાશયને વોર્નિંગ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 88% ભરાયો છે. અમદાવાદમાં ચાલી રહેલા ફીબા અંડર 18 બાસ્કેટબોલ એશિયાકપમાં આજે ભારત પોતાનો ત્રીજો અને અંતિમ મુકાબલો કઝાકિસ્તાન સામે રમશે. અગાઉના બંને મુકાબલામાં ભારત જાપાન અને કોરિયા સામે હારી ગયું છે. દરમિયાન આજના પહેલા મુકાબલામાં ચીને ઈરાનને હરાવ્યું. રમતની શરૂઆતથી ઈરાનને પ્રભાવશાળી રહ્યા બાદ છેલ્લે ઈરાન સામે ચીનનો 96-58 વિજય થયો. અન્ય એક મેચમાં આજે કતારે શ્રીલંકાને 90-43 હરાવ્યું. અન્ય એક મેચમાં કોરિયાનો સામે જાપાન 67-64 વિજય થયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમીકન્ડક્ટર નવીનીકરણ અને સાયબર સુરક્ષા ક્ષેત્રની નવી તકોમાં રોકાણ માટે અમેરિકાના ઉદ્યોગ જગતને આમંત્રણ આપ્યું. પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજનાના અસરકારક અમલીકરણ માટે રાજ્યકક્ષાએ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની સ્થાપના કરવાનો નિર્ણય. કચ્છના ગાંધીધામ અને અંજારમાંથી 32 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે

चार शख्सनी धरपकड़। तटरक्षके दरियामांथी नवसारीना नव माछीमारोने बचाव्या। आगामी सात दिवस सुधी राज्यमां भारे वरसादनी शक्यता नહીવત। અને ફીબા અંડર 18 બાસ્કેટબોલ એશિયા કપમાં આજે ભારત અને કઝાકિસ્તાન વચ્ચે મુકાબલો। આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

શ્રોતા મિત્રો, એફએમ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે સાંભળો કિશોર કુમારના સ્વરમાં એક ગીત, ફિલ્મ જુલી, ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર રાજેશ રોશન.

0: યેચાવા છે છે મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં 12મા બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓનું સંમેલન. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ભારત સર્વસંમતિ આધારિત સંવાદને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, વૈશ્વિક બજારના ધોરણોને પૂર્ણ કરે તેવા કૃષિ વસ્તુઓનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ. દેશભરમાં અત્યાર સુધી 2 કરોડથી વધુ બાળકોના બાયોમેટ્રિક અપડેટ કરાયા, UIDAIની મોટી સિદ્ધિ. ઈરાને જણાવ્યું કે અમેરિકા સાથે થયેલા કરાર હેઠળ ઈરાનની શરતો પૂરી ન થાય ત્યાં સુધી હોર્મુઝ સામુદ્રધુની દરિયાઈ પરિવહન માટે બંધ. ફીબા બાસ્કેટબોલ સ્પર્ધામાં ભારત અને કઝાકસ્તાન વચ્ચે ગુજરાતના અમદાવાદમાં મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 12મા બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓનું સંમેલન યોજાયું. સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને સ્થિરતા માટે નિર્માણની વિષયવસ્તુ હેઠળ યોજાયેલા આ સંમેલનમાં શ્રી યાદવે કહ્યું કે અધ્યક્ષ તરીકે ભારત એક ખુલ્લા, રત્નાત્મક અને સર્વસંમતિ આધારિત સંવાદને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે અને તમામ સભ્ય દેશોના દ્રષ્ટિકોણ તથા યોગદાનને ઘણું મહત્વ આપે છે. તેમણે માનવતાને પ્રાથમિકતા આપતા એક ટકાઉ પૃથ્વીના નિર્માણ માટે નીતિ, ટેકનોલોજી અને જાહેર ભાગીદારીને એકીકૃત કરવાના મહત્વ પર ભાર આપ્યો હતો.
1: જલવાયુ પરિવર્તન, જૈવ વિવિધતા કા નુકસાન ઓર પ્રદૂષણ, યે તીનોં મિલકર એક બડા સંકટ પેદા કર રહે હૈ. આપદાઓ કા બઢતા ખતરા ભી દુનિયા ભર મેં પરિસ્થિતિકી તંત્ર કો પ્રભાવિત કર રહા હૈ. યે ચુનૌતિયાં વિકાસશીલ દેશો કે લિયે વિશેષ રૂપ સે મહત્વપૂર્ણ હૈ, ક્યોંકિ વે પર્યાવરણ કે પ્રતિ સંવેદનશીલતા, ગરીબી ઉન્મૂલન, ખાદ્ય સુરક્ષા ઓર સમાવેશી વિકાસ જૈસી વ્યાપક વિકાસ પ્રાથમિકતાઓ સે જુડી હોતી હૈ.
2: ફૂડ સિક્યોરિટી એન્ડ ઇન્ક્લુઝિવ ગ્રોથ.
0: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, દેશમાં એવા કૃષિ વસ્તુઓનું ઉત્પાદન થવું જોઈએ જે વૈશ્વિક બજારના ધોરણોને પૂર્ણ કરે. આ માટે ખેડૂતોને આધુનિક ટેકનિક અને નવા કૃષિ સાધનોની માહિતી આપવી જરૂરી છે. નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICARની 97મી વાર્ષિક સામાન્ય બેઠકને સંબોધતા શ્રી ચૌહાણે કહ્યું કે ઘઉં અને ચોખાના વાર્ષિક ઉત્પાદનમાં અંદાજે બમણી વૃદ્ધિ થઈ છે.
3: વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કે દૌરાન એસે 500 વિષય આયે જિસપે કિસાનોને કહા કે હમે તો ઇસ ચીજ મે રિસર્ચ કી જરૂરત. ઓર ઉસકે બાદ હમને 52 ટીમે બનાઈ વૈજ્ઞાનિકો કી ઓર હમને કહા કે રિસર્ચ ઉસમે કરો જિસકી જરૂરત દેશ કો હૈ, કિસાનો કો હૈ.
0: કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે દેશમાં 3 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનું પ્રધાનમંત્રીનું સ્વપ્ન પૂર્ણ થઈ ગયું છે અને સરકારનું લક્ષ્ય હવે અન્ય 3 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનું છે. રાજસ્થાનના 12મા 1258 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ એક કાર્યક્રમને સંબોધતા શ્રી ચૌહાણે કહ્યું, મહિલાઓને સ્વરોજગાર માટે અત્યાર સુધી 13,461 કરોડ રૂપિયા અપાયા છે. રાજસ્થાનમાં રાજીવિકા યોજના હેઠળ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. તે અંતર્ગત 32 લાખ લખપતિ દીદીઓ બનાવવામાં આવશે. દેશભરમાં અત્યાર સુધી 2 કરોડથી વધુ બાળકોના બાયોમેટ્રિક અપડેટ કરાયા. ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ UIDAIએ ગત સપ્ટેમ્બરમાં શરૂ કરેલા બાળકોના આધાર બાયોમેટ્રિક અપડેટના અભિયાનમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. અભિયાન અંતર્ગત 1,56,000થી વધુ શાળાઓમાં બાળકોને આધાર બાયોમેટ્રિક અપડેટની સુવિધા અપાઈ હતી. બાળકોમાં 5 વર્ષ અને પછી 15 વર્ષની વયમાં બાયોમેટ્રિક અપડેટ કરાવવું જરૂરી છે. સરકારના જણાવ્યા મુજબ સમયસર બાયોમેટ્રિક અપડેટ ન કરાય તો સરકારી યોજનાઓનો લાભ લેવા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિશ્વવિદ્યાલયોમાં નોંધણી દરમિયાન આધાર ચકાસણીમાં સમસ્યા આવી શકે છે. સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું કે દિલ્હીમાં તાજેતરમાં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામે પોલીસની કથિત કાર્યવાહી અને પોલીસકર્મીઓ સામે હિંસાના આક્ષેપોની તપાસ માટે એક ઉચ્ચ સ્તરની સમિતિની રચના કરાશે. આ સમિતિમાં સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના સેવાનિવૃત્ત ન્યાયાધીશો ઉપરાંત પૂર્વ પોલીસ મહાનિદેશક અને પૂર્વ CBI નિદેશક સામેલ હશે. ન્યાયમૂર્તિ સૂર્યકાંતની અધ્યક્ષતા હેઠળની પીઠે કહ્યું કે સમિતિના અન્ય સભ્યોના નામ પર વિવિધ પક્ષ પાસેથી મંતવ્ય મળ્યા બાદ આવતીકાલે આદેશ જાહેર કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in

0: INSLASGU અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. ભારતીય સેનાના ઉપપ્રમુખ લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહે કહ્યું, યુદ્ધની બદલતી પ્રકૃતિએ સશસ્ત્ર દળો માટે ઉભરતી ટેકનોલોજીને ઝડપથી અપનાવવા અને સંકલન કરવાને અનિવાર્ય બનાવી દીધું છે. નવી દિલ્હીમાં આજે સર્વેલન્સ અને ઇલેક્ટ્રો ઓપ્ટિક્સ પર ભારતીય સૈન્ય સમીક્ષાને સંબોધતા તેમણે કહ્યું હતું કે ખાસ કરીને વર્ષ 2020 પછી યુદ્ધમાં તીવ્ર અને વ્યાપક પરિવર્તન આવ્યું છે. ડિજિટલ સંચાર, ઇલેક્ટ્રોનિક યુદ્ધ, સાયબર ઓપરેશન અને તથા નેટવર્ક અને ક્લાઉડ આધારિત પરિસ્થિતિ, ગત જાગૃતિ આધુનિક સૈન્ય અભિયાનોના મહત્વના ઘટક બનીને ઉભર્યા છે. ઈરાને જણાવ્યું કે અમેરિકા સાથે હસ્તાક્ષર કરાયેલા 14 મુદ્દાના સમજૂતી કરાર હેઠળ ઈરાનની બધી શરતો પૂરી ન થાય ત્યાં સુધી હોર્મુઝ સમુદ્ર ધુની દરિયાઈ પરિવહન માટે બંધ રહેશે. ઈરાને આ વ્યૂહાત્મક જળમાર્ગને ફરીથી ખોલવાનો, વિદેશી પ્રતિબંધોને સંપૂર્ણ રીતે હટાવવા અને સૈન્ય અભિયાનોનો અંત લાવવા સાથે જોડી દીધો છે. ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બગેર ગાલિબફે વિરોધીઓને અને હજી તણાવ વધારવા સામે ચેતવણી આપતા કહ્યું, તેમનો દેશ દુશ્મનને તેના કાર્યો અને આક્રમકતા માટે જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. મોહમ્મદ બગેર ગાલિબફે રાજદ્વારી પ્રક્રિયાનો બચાવ કરતા કહ્યું, સૈન્ય દુશ્મનાવટને રોકવા સમજૂતી કરાર દ્વારા અપાયેલો 60 દિવસનો સમયગાળો ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરવાના એક મહત્વની તક પૂરી પાડે છે. ઇન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રા પ્રાંતમાં નિયાસ ટાપુ પાસે આજે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બપોરે 1:20 આવેલા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ દક્ષિણ નિયાસ ક્ષેત્રથી અંદાજે 147 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં 29 કિલોમીટર ઊંડું નોંધાયું હતું. અત્યાર સુધી જાનહાનિ કે મિલકતના કોઈ અહેવાલ નથી. આ ભૂકંપ આ મહિનાની શરૂઆતમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ આવ્યો છે. તેમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 68 થઈ છે. ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતે આજે શ્રીલંકા સામે પહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે ટેસ્ટ ક્રિકેટમાં 100 છગ્ગા પૂરા કર્યા. આ સિદ્ધિ મેળવનારા તેઓ પહેલા ભારતીય અને વિશ્વના ચોથા ખેલાડી બની ગયા છે. સરકારે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2025ની જાહેરાત કરી. ભારતની મુખ્ય મહિલા બેડમિન્ટન ડબલ્સ જોડી ત્રિષા જોલી અને પલ્લેલા ગાયત્રી ગોપીચંદ સહિત વિવિધ રમતના 15 અન્ય ખેલાડીઓને રમતમાં ઉત્તમ પ્રદર્શન બદલ અર્જુન પુરસ્કારથી સન્માનિત કરાશે.
1: ભારતીય ફૂટબોલના દિગ્ગજ ખેલાડી ઈસાયા અરુમેના યાગમને અર્જુન પુરસ્કાર લાઇફટાઇમથી સન્માનિત કરાશે, જ્યારે એથ્લેટિક કોચ પરવીરસિંહ, બોક્સિંગ કોચ છોટીલાલ યાદવ અને શૂટિંગ કોચ નેહાનંદકુમાર ચૌહાણને દ્રોણાચાર્ય પુરસ્કાર અપાશે, તો પુણેની આર્મી પેરાલિમ્પિક નોડને રાષ્ટ્રીય રમતગમત પ્રોત્સાહન પુરસ્કાર અપાશે. આ પુરસ્કાર રમતોના પ્રોત્સાહન અને વિકાસમાં નોંધપાત્ર યોગદાન બદલ કોર્પોરેટ સંસ્થાઓ તથા બિન સરકારી સંગઠનને અપાય છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે જણાવ્યું કે રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર દર વર્ષે રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને સન્માનિત કરવા અપાય છે. રીટા દવે, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ મહામંડળ ફીબા અંડર 18 એશિયા કપ બાસ્કેટબોલ સ્પર્ધામાં હાલ ભારત અને કઝાખસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. ગુજરાતમાં અમદાવાદના વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે આ મુકાબલો ચાલી રહ્યો છે. હાલમાં મળતા અહેવાલ મુજબ કઝાખસ્તાનની ટીમ ભારતથી આગળ ચાલી રહી છે. આ પહેલા ત્રીજા મુકાબલામાં જાપાન સામેની મેચમાં કોરિયાએ વિજય મેળવ્યો. સમગ્ર મેચમાં જાપાને કોરિયાને જોરદાર ટક્કર આપી હતી, પરંતુ મેચના અંતે કોરિયાએ 67ના સ્કોર સાથે આ મેચ જીતી લીધી. અગાઉ બીજા મુકાબલામાં કતરે શ્રીલંકાને પરાજય આપ્યો. મેચના અંતે કતરનો સ્કોર 90 અને શ્રીલંકાનો સ્કોર 43 રહ્યો હતો, જ્યારે પહેલા મુકાબલામાં ઈરાન સામે ચીનનો વિજય થયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી દિલ્હીમાં 12મા બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓનું સંમેલન. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ભારત સર્વસંમતિ આધારિત સંવાદને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, વૈશ્વિક બજારના ધોરણોને પૂર્ણ કરે તેવા કૃષિ વસ્તુઓનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ. દેશભરમાં અત્યાર સુધી 2 કરોડથી વધુ બાળકોના બાયોમેટ્રિક અપડેટ કરાયા, UIDAIની મોટી સિદ્ધિ. ઈરાને જણાવ્યું કે અમેરિકા સાથે થયેલા કરાર હેઠળ ઈરાનની શરતો પૂરી ન થાય ત્યાં સુધી હોર્મુઝ સમુદ્ર ધુની દરિયાઈ પરિવહન માટે બંધ. ફીબા બાસ્કેટબોલ સ્પર્ધામાં ભારત અને કઝાખસ્તાન વચ્ચે ગુજરાતના અમદાવાદમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગ્યાને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: પૂજા પ્લસ,
3: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
3: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
5: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આર્ક બ્લાઇન્ડ કી જિમ્મેદારી.
6: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार, भारत का गम एक्सपर्ट.